ઓ એક નિવેદન. રાજ્યસ્તરીય વિજ્ઞાન નિબંધ સ્પર્ધા. મરાઠી વિજ્ઞાન પરિષદે તરફે ઘેતલ્યા જાણાર્યા રાજ્યસ્તરીય વિજ્ઞાન નિબંધ સ્પર્ધેસાઠી વિદ્યાર્થી ગટાકરીતા ઇયત્તા 12 પર્યંત ઘરાતીલ રસાયણશાસ્ત્ર આણી ખુલ્યા ગટાકરીતા યુદ્ધાસે હવામાનાવર પરિણામ હે વિષય અસુન અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 આહે. સ્પર્ધેસાઠી શબ્દમર્યાદા 1500 થી 2000 ઇતકી આહે. અધિક માહિતી કરતા www.mavipa.org યા સંકેતસ્થળાવર આપણ ભેટ દેઉ શકતા. વિનાશુલ્ક અસલેલા યા સ્પર્ધેકરિતા આલેલા નિબંધાંસે વિભાગીય આણી રાજ્યસ્તરીય પરીક્ષણ કેલે જાત અસુન વિભાગીય સ્તરાવરીલ વિજેત્યાંનાહી પારિતોષિકે દિલી જાણાર આહેત. શ્રોતેહો દુપારસે 3 વાજતાહેત. આતા પ્રાદેશિક બાતમ્યા.